ઈચ્છા જાગૃત થઈ હોય તો આપ તેની ફરમાઈશ અમારી ફેસબુક દ્વારા કરી શકો છો, અથવા તો અમને ફોન કરી શકો છો 3858783 ઉપર. મિત્રો, આગળ પ્રસ્તુત છે 1971ની સફળ ફિલ્મ કારવાનું એક ગીત. દિલ ધડકા ગીત ગાયું છે લતાજી અને રફી સાહેબે.

મિત્રો આશા છે કે આપને ગીતો ગમી રહ્યા હશે. મેં આગળ કહ્યું, આગળ હું જેમ કહ્યું તે પ્રમાણે કે 1993 આપણે હમણાં આવી ગયા છે 1970. આપ સાંભળી રહ્યા છો આ કટી પતંગનું ગીત, બહુ સરસ મજાનું ગીત છે. એક આર ડી બર્મનની એક વાત એ છે કે તેમને લટીનો મ્યુઝિક બહુ ગમતું હતું. વી કેમ ફ્રોમ દેટ બેકગ્રાઉન્ડ. પંચમદા લવડ લેટિનો મ્યુઝિક અને એમણે લેટિનો મ્યુઝિક ઘણા પિક્ચરોમાં એમણે એમનું એ વાપર્યું હતું. એમ કહેવાય છે કે એક વખત એમણે રિયો ડી જિનેરોથી સંગીતકારો બોલાવ્યા હતા મુંબઈમાં એમના મ્યુઝિકમાં, સોરી એના કમ્પોઝિશન માટે. પંચમદાએ ગીત ગાયું હતું એક શોલેમાં, મહેબૂબા મહેબૂબા. 50 years later, still iconic song. આપ સાંભળી રહ્યા છો કિશોર કુમારને ફિલ્મ કટી પતંગમાં.

મિત્રો, સુંદર મજાનું આ ગીત અને લતા મંગેશકરનો અવાજ જાણે સાંભળ્યા જ કરીએ એવું લાગે છે, ખરું ને? અને કેટલી સુંદર વાત, સચોટ વાત કહી જાય છે આ ગીત. મિત્રો, રંગબેરંગી આજનો અમારો કાર્યક્રમ અમે અહીં જ સમાપ્ત કરીશું, પણ આશા છે આર ડી બર્મનનો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે. ખૂબ જ ક્રિએટિવ સંગીતકાર હતા. કાસ્કો ટેબલ પર ઘસીને કે કપ રકાબી, કાચ વાંસની લાકડી કે કાગળ ઘસીને જે અવાજો પેદા થતા તે પણ એમના ગીતોમાં સંગીતોમાં વાપરતા. મુકેશભાઈ આગળ કહ્યું તેમ મહેબૂબા સોંગમાં બિયરની બોટલ તોડવાનો અવાજ એમણે ઉમેર્યો હતો. સત્તા પે સત્તામાં કોગળા કરતો અવાજ એમણે એનેટ પિન્ટોને કહ્યું હતું. આમ એમનું સંગીત અલગ હતું અને હા, લેટિન, ઓરિએન્ટલ, એરેબિક અને પાશ્ચાત્ય સંગીતથી પણ તેઓ ખૂબ જ પ્રભાવિત હતા. તો મિત્રો, આજનો કાર્યક્રમ આપને ગમ્યો હશે. આજ સાથે આવતા સોમવારની સંધ્યાએ આપણે ફરી પાછા ભેગા મળીશું આવા જ સુંદર કાર્યક્રમ સાથે. ત્યાં સુધી મુકેશ જયરામ, નીલિમા ફુલા સહિત હું બીના પટેલ આપની રજા લઉં છું. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.